શ્રોતે હું ન્યૂઝ ઓન એઆઈઆર યા મોબાઈલ એપ પર આપણ આમચ પ્રસારણ ઐકત આહાત. આતા ઐકુયા હવામાન. જાણું ઘેવ્યા હવામાન વૃત્ત આણી હવામાનાચા અંદાજ. આજ મુંબઈ શહર આણી ઉપનગરાત હલક્યા સ્વરૂપાચા પાઉસ ઝાલા. આજચ તાપમાન કુલાબા ઇથે કમાલ તાપમાન 32 અંશ સેલ્સિયસ, સાંતાક્રુઝ ઇથે 31 અંશ સેલ્સિયસ, કિમાન તાપમાન કુલાબા ઇથે 27 અંશ સેલ્સિયસ, સાંતાક્રુઝ ઇથે 25 અંશ સેલ્સિયસ. હવેતીલ સાપેક્ષ આર્દ્રતા કુલાબા ઇથે 79%, સાંતાક્રુઝ ઇથે 79%. પાઉસાચી નોંધ યા પ્રમાણે. કુલાબા ઇથે 4.2 મિલીમીટર, સાંતાક્રુઝ ઇથે 2.4 મિલીમીટર.